हे महादेवी, अपनी घंटा जगतमा एना नादथी व्याप्त थईने दैत्योना तेजने नष्ट करे। हे महादेवी, जेम पोताना पुत्रोनी माता रक्षा करे, एम ए घंटा अमोने पापमाथी बचाओ, रक्षा करो। चंद्र घंटा शब्दनो अर्थ चंद्रः घंटायाम यस्यात् स एम थाईश, इतले के जेमनी घंटा मा आह्लादकारक चंद्र से ए देवी चंद्र घंटा। ये तो जाणीतुं छे કે ઘંટનો ધ્વનિ દેવ દેવીઓને પ્રસન્ન કરતો હોય છે, આસુરી ભાવોને બગાડી દે છે। બૌદ્ધ જૈન ઈસાઈ ધર્મસ્થાનોમાં ઘંટનો ધ્વનિ સુમંગલ મનાય છે એ જાણીતું છે। આ ચંદ્રઘંટા દેવી એ સિંહના વાહનવાળા છે, દશભુજા છે, અનેક પ્રચંડ શસ્ત્રોથી યુક્ત છે। એમની ઘંટા દુર્ભાવનાઓનો નાશ કરે છે। નાદ બ્રહ્મની જાણે કે તેનાથી અનુભૂતિ થાય છે। ચાલો ચાલો, આ નાદ અને દિવ્ય શબ્દ આવ્યો ત્યારે શ્રુતિના મંત્રને પણ આપણે બોલીએ, સાંભળીએ। આ સંદર્ભમાં દેવી અથર્વશીર્ષનો આ મંત્ર જોઈએ।

એમનું સ્વરૂપ આખા જગતથી વંદિત થયેલું છે એવા હે જ્ઞાનરૂપ મહાયોગીની સદૈવ આનંદરૂપ જગતને તારનારા હે દુર્ગે દેવી આપને વંદન. અનાથસ્ય દીનસ્ય તૃષ્ણાતુરસ્ય ભયાર્તસ્ય ભીતસ્ય